0: आज हामी हितोपदेश 14 अध्यायको 1 3 पदसम्म हेर्नेछौ। आजको वचनको शीर्षक खुशीको खेती गर्ने महिला भाग 2।
1: गाभ्यूक्य दे야지। 그래서 며느리들 중에는 시자만 들어가면 싫어한다 그러잖아요।
0: 우니하루라이 할카 룹마 린천 त्यसैले त बुहारीहरूमा 100 सुरु हुने जुनसुकै कुरा पनि मन पर्दैन भनिन्छ नि।
1: सिधेक 집도 싫어한다। 시댁에 그렇게 개를 좋아해서 애견을 키우는데 시댁에 집에 있는 개도 싫다.
0: घरपालुवा कुकुर मन पराउने सासु ससुराको घर पनि मन पर्दैन अनि त्यो घरमा पालेको कुकुर समेत मन पर्दैन रे।
1: 그렇다면 성경도 시아버지와 시어머니를 멀리하라고 할까요?
0: 그래서 왜 이렇게 바이블에 पनि 사수 ससुराबाट टाढै बस्न भन्छ त?
1: 창세기 2장에는 이렇게 말씀해요.
0: 우트파티 2 अध्यायमा यसरी भनिएको छ।
1: 하나님께서 아담에게서 꺼낸 갈비뼈로 여자를 만드시고 그녀를 아담에게 데리고 가셨습니다.
0: 범미솔레 아담고 거렁바다 스트리 बनाउनु भयो र उनलाई 아담 कहाँ ल्याउनु भयो।
1: 그러자 아담이 말했습니다. 아, 내 뼈 중에 뼈요. 내 살 중에 살이로구나.
0: तब आदमले भने, आहा, यो त मेरो हाडको हाड र मासुको मासु हो।
1: 결혼은 남자가 부모를 떠나서 자기 아내와 합하여 두 사람이 어떻게 되는 것이다?
0: विवाह भनेको पुरुषले आफ्ना आमा बुबालाई छोडेर आफ्नो पत्नीसँग मिली दुईजना एकै हुने हो।
1: 화면 보고요. 두 사람이 어떻게 되는 것이다?
0: 봐다마 헤럼 त दुईजना एउटै के हुने हो?
1: 아내는 남편과 한 몸이 되는 거예요.
0: 실마티 아프노 실만상가 एउटै शरीर हुने हो।
1: 또한 남편은 아내의 몸과 한 몸이 되는 거예요.
0: 뜻대로 실만 पनि आफ्नी श्रीमतीको शरीरसँग एउटै शरीर हुने हो।
1: 남편이 아내가 서로 자기 생명처럼 귀중하게 여기는 거예요.
0: 실만 र श्रीमतीले एकअर्कालाई आफ्नो ज्यान जतिकै अनमोल ठान्नु पर्छ।
1: 그러므로 내 남편을 낳고 길러준 내 시어머니가 바로 내 어머니라고 여기는 거예요.
0: 그래서 मेरो श्रीमानलाई जन्म दिएर हुर्काउनु हुने मेरी सासु नै मेरी आमा हुनुहुन्छ भनी स्वीकार गर्ने हो।
1: 내 아내를 낳고 길러준 장모님이 내 어머니로 여기는 거예요.
0: 메리 श्रीमतीलाई जन्म दिएर हुर्काउनु हुने मेरी सासु नै मेरी आमा हुनुहुन्छ भनी सम्झने हो।
1: 이게 성경이에요. 그러므로 친부모이든 시부모든 아내의 부모든지 모두 다 귀중한 분으로 여기는 거예요.
0: 바이블고 शिक्षा यही हो। 그래서 아프나 아마부바 훈, 사수 사수라 훈, 와 시르마티가 아마부바, 서베라 우티게 아더니에 찬누 벌써.
1: 어느 가정에서 단독 주택을 지었다라고 그래.
0: 에우타 파리와레, 에우타 츠테 거 보나이 자레.
1: 다음 사진에 보면요, 아내가 돈을 많이 벌어서 집을 한 채 새 집을 지었어.
0: 어르코 तस्वीरमा हेरौं त, 시르마티레 धेरै पैसा 그마에 라 에우타 नया 거 보나이 산.
1: 그런데 시아버지와 시어머니를 모시고 함께 살아야 돼요.
0: 따라 우니어루레 사수 사수라라이 뻔히 성게 라케라 벗는 뻔히 봐요.
1: 집을 다 짓고 나서 방을 배정해야 되는데요. 안방은 누구 차지로 해야 될까 하는 거예요. 방이 딱 세 개예요.
0: 걸부라 버니사게 뻔히 코타 바르파르 거는 뻔히 봐요. 따라 툴로 코타 거슬라디니 뻔히 삼으세 봐요. 코타 잠마 띠노다 마트라 티에.
1: 시부모님 계시고 부부가 있고 그리고 손자 손녀 중학생들이 있어요.
0: 대한 사세 사수라 뒤에 실만 실마티 뒤에 아니 마드믹 비달라이만 뻔네 나티 나티나 아루 뒤에.
1: 여러분이 새 집을 지었다면 어떻게 하시겠어요?
0: 예를 들어 빨리 내야 걸 번아오는 바이코 바이께 걸는 운태워라.
1: 누가 안방 차지해야 되겠어요? 며느리가 말했대요.
0: 둘러 꼬다 거슬리는 뻔네 뒤어라. 부하리를 애써리 바니선.
1: 아버님 어머님 안방은 강아지도 있고 하니까 저희 부부가 쓸게.
0: 부부 아마 ठूलो कोठामा कुकुर पनि बस्ने भएकाले त्यो कोठा हामी श्रीमान श्रीमती प्रयोग गर्छौं।
1: 그리고 작은 방 두 개는 공부하는 손자 손녀에게 줄게.
0: 아니 바기 두이오타 사나 코타하루 차히 पढ्दै गरेका 나티 나티나लाई 디네송.
1: 아버님 어머님은 마당에 이후에 조립 시간째 지어서 드릴게요.
0: 부부라 아마코 लागि 차히 पछि आंगनमा एउटा जडन गर्न मिल्ने 코타 बनाई 디네송.
1: 시부모님 마음이 어땠을까요?
0: 사실사실하고 먼 거티 두켜와라.
1: 몇 달이 지나자 주공 아파트 임대 받아서 나가시더래.
0: 게히 마이나 버시 우니어루 사가리 바라코 플랫 리에라 거바다 니스키에라 거에선.
1: 이게 안타까운 현실이죠. 우리에겐 이런 마음이 있어야 돼요.
0: 요 거티 두컷 바스터 빅다호. 하미마 에스토 바오나 우누 벌써.
1: 가장 큰 방은, 가장 좋은 것은, 가장 귀한 것은 시부모님에게, 장인 장모님에게 드려야지.
0: 서베본다 ठूलो कोठा सबैभन्दा राम्रो कुरा र सबैभन्दा अमूल्य कुरा सासु ससुरा र आमा बुबालाई दिनुपर्छ.
1: 소고기 안창살 살치살 특수부 있는 부모님께 드려야지.
0: 마수어루 मध्ये सबैभन्दा स्वादिलो र विशेष भाग आमा बुबालाई टक्र्याउनु पर्छ.
1: 양가 부모님께 똑같이 매달을 어렵다면 분기별로라도 용돈을 드려야지.
0: 두배 तर्फका आमा बुबालाई हरेक महिना सम्भव नभए पनि कम्तीमा तीन तीन महिनामा भए पनि केही खर्च पठाउनु पर्छ.
1: उरी हानानिमे मार्सुइमिदा.
0: यो हाम्रो परमेश्वरको वचन हो.
1: जानुदुरुन पुमोएगे सुनजोङहासिप्सियो. इगोसी छुनिमुल मिन्नन सारामुरोसो उल्के हेङानन इरिमिदा.
0: छोराछोरीहरू हो, प्रभुमा आफ्ना आमा बुबाको आज्ञा पालन गर, किनभने यो उचित हो.
1: छिप्केम्यङ ने पुमोरुल कुङ्ग्योङारा. इगोसी याक्सुगी पोजाङदेन छिप्केम्यङिरा.
0: दश आज्ञामा भनिएको छ, आफ्ना आमा बुबाको आदर गर. प्रतिज्ञा सहितको पहिलो आज्ञा यही हो.
1: कु याक्सुगी मोयो नेगा हानुन इली दा चाल देगो तांगेसो जांसुहाल गसिदा रानुन गोयो.
0: त्यो प्रतिज्ञा के हो? तिमीलाई भलो होस् र पृथ्वीमा तिम्रो आयु लामो होस्.
1: हानानिमे याक्सुगुन बान्दिसि जिक्किसिमिदा.
0: परमेश्वरले आफ्नो प्रतिज्ञा सधैं पूरा गर्नुहुन्छ.
1: 부모를 잘 섬기셔서 하는 일마다 다 잘 되고 땅에서 장수하시기를 주님의 이름으로 축복합니다.